વાસઈવા વાસઈવા ફાઈઝાલી આઈ દો ભલો ગાનો ગાય થી ઓન ખા અલાવા જન જો શાદી વાની ગાનો નન કે ડેડિકેટ આ હે આ ચાચા તવાજો યે મોહબતું આન બાબા ચાચો ડાડો ભલો માણુ તવા સબ ઉતી સડ્યો હિદાયતુલ્લાહ હિદાયતુલ્લાહ ચૂપ કરી વેરો અબ્દુલ રઝાક ઝરદારી મેરે સાથ મોજૂદ હે ઓર યે હે જી એસન કહેતે હે કે ટોપિક આઈનો કેહજે હથ મે હુજે યા દીવાર તે લગલ હુજે યા કિથે ભી આઈને તે નજર પઈ ચેરો ડસી વઠંદો આયા અસચી બુધાયન મા બે કુજી કંદી આયા